0: અરે એ ભી ફાટલો છે રે ફાટલો
1: અરે કઈ ગો ફાટલો છે તો અરે આઈ સાટ દુપટ્ટો લાયો
2: આઈ સાટ દુપટ્ટો લાયો
1: ઓ હો આઈ સાટ દુપટ્ટો લાયો

ભાઈ બહેનોણ, આપે પણ સ્નેહલતા ભટોરે કો ગાયલની મારી લુગ્ગી સુની ઓ બારી છે આજ કા પ્રશ્ન કા ઉત્તર કી હમને આપસે પ્રશ્ન પૂછ્યો તો ફોસ્ફરસ તત્વ કી કમી સે ફસલ કા કાઈ નુકસાન હોય ફોસ્ફરસ તત્વ કી કમી સે ફસલ દેરી સે પકજ કલમ કમ નિકલે ન ફોસ્ફરસ પૌધા કી રોગ પ્રતિરોધક ક્ષમતા કા બઢાનામાં મદદ કરે તો એકી કમી સે પૌધા ન પર રોગ કો આક્રમણ જલ્દી હોય એના ઉત્તર કા સાથે જ આપણી બહેન તરુણા શુક્લા કા આજ્ઞા દેવ રામ રામ.